સુસંગ સ્વાર્થ મારી અમારા માયલા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુભ્યો નમઃ તેણુ ભીમ ભય પદે લાગે ગળે અરે ગુરુ મોર વક્તા ગુરુ મોર સત્તા એ પિંડ બ્રહ્માંડ સમસ્ત લાગિલા